ખેની મને દે માણસ સદગુરુ ને તણે દેતા ને ઉઠ્યા દીઓ ને આશરા દે આશરા ગુરુ ગરીબ નિવાજી આપ જી હાજરી ચ કીર્તન કરદે હમ યહાં સબદ બેઠા જરૂરી સદગુરુ સચ્ચે પાતશાહ જી મહારાજ જિના જિના મા પ્રભુ લો સબદ બેઠા જરૂરી સદગુરુ સચ્ચે પાતશાહ જી મહારાજ જીઓ સબના દિલ ખે લવની ચડદી કલા બક્ષમ ગુરુ નાનક નામ ચડદી કલા તેરે પાણે સર્વદા ભલા.